0: fedeve farnento.
1: Etka mori zo fedni mi alun ke masulriya han Dr. Amnat Jamil balage mi PhD thesis hedevi ratol teriya gos amurun dose mi hum na badal ko e study ke terega e balage shauge kan u fedigen etka mori z bala PhD ni mafo mi wujuda gendi gennevi then etka mori z ga mi kurkon alumen kora kanta ko terega alumen mase korani hama umurun dose mi hum ek itro alun me male atol tere galun me program hinga helun ter kurum ge umrun dosamun anneru dimawa ekikal kanta taka gonje hun taka adi mi dimawa balimad kam sadame huruma adi hama mi hele feleve ulumge muhimma kama den umrun dosamun anneru khana mi bhatane ko ta keumge kanta ta nutrition bhatane ko ta mi kala mi hama amas ko gen umrun dosamun mi hunna galun me mi mas ekata mi korani den alun me warfom programming hinging mi israve hinga jamaya ki ga emi hunge kala digital mi tangkal herun ter kor mi mi haruge mi phone ge detta smartphone kanta taka
0: ade ehma mi tibefulunge mi harakat mi khidmatta hoge terega de meti faha kollevi hamalloi kastat korma adi ebefulna mi ekeke mi program tang hinga kama den tibefulunge mi office mi hunani malega detto mi ane en male non sarahaddata hoga tibefulun mi khidme kihne to devvamu gendani
1: alumeng hama mi alumenge proposal ek faratakan hushala agen alumenna proposal takon mi gabul kon alumenna libe funding ben kogen alumeng atol terega hama mi ngo za adi hama council la women's development committee a goligen alume program tang atol tere kuriya gennani den alumeng atol tere daro ane erashaka benum wane ane doxi ડોક બેનવાની કોમ્બતરગે મે સ્પેશિયલાઇઝ ટુટરંતો બાલા એબે ફોન વેસ્કોવાગેન અલુન મેંગે પ્રોગ્રામ હિંગંદાની દેન અલુન મેં હમવારંગ ઇસ્કન દીગેન એન્ડમતિફતિબે એરશગે એન્ડમતિફતિબે ઓરી હમને ઝિયારે કોંગે મીહુંગે એકી કહલા હાલત બાલા દેન બેનવા મિસાલક વિલચા મે દાનીગણ બેનવા મીહુને માલે આસા અલમેન સ્પોન્સર હો દાગેન એ ચિત ફોર કોદી એ અલુન મે દેન એયાકી ગલમેન એ અને એદમતેસ્તે બનોને મુરંદસામે બલહટા મીહુનંગ એમીહુંગ અમિલા નફસુ કીનેતો બલહટાની કીયાદી એમીહુનંગ ઇસ્કન દેમ વે સલુન મે મી અને અલમેન કે પ્રોગ્રામ તરેગા નોને અલગમેન કે ટ્રેનિંગ તરેગા અલમેન કુરિય કેંદા
0: તેમ યહરુગે આબાદી દોહસ ફાહગ કુરેફવે મી ઉમરુન દોસવે મી હં ગિનવામન દાકંગે તો હેમ મી મિતણુ ખિદમેન હોદં બેણુવા ફરાતકું મી કંતત કુરં જહેની કિહને તો
1: અલમેંગે ઇનાને હામ ઇંગે તો મી ફોન ગોળાગેન અલમેં એરેગ અલમેન કોદેન હોર હોરી હાકમ કોદેન દેન અલન વાર હિતામે કોદનો alumenna volunteer ko mikhal kanta koddene be from varanuve ehe malumen kuriyeng utangas mi yulan kollage mi uleni umrunda simunna igota pulen hadagen bayako ehiteri va de dayane bayako be tho alumen mi innani ulane bes kolna singe to ei umrunda simi hun balhetume ki eha fasih kamen nu inge to ehim bima ekala e dima jehe dimawa gonje hun tang huras kurani ki hine to ya kon kal kanta ke to ya mi balata iskandeni ya nuni balata mi ha ge amilla nafsa kon kal kanta ke to koren je heni kal program ta kar me kuria de foti
0: ki ne to ti be flo mi home ke age khidme devani
1: alme mi wa gut home ke age alme umed khandala foti alme ge mi haro hama emme anasen kuria alme na ki ga then alumenna gulima alumen ebefun direct ko deni mi community health nursing befuna sha adi mi ehinga de nursing group eng ave hama home care de ehma alumen ebefuna direct korani mi home care kanta tamiha
0: den ti befulonge mi khidma mi hodang ede faratta ko mi khidma hodam mi gulana not kurima den